0: દેગો માનજી કો મંદિર છે, બઢિયા સામને બાવડી છે પ્રાચીન,
1: અચ્છા
0: ખેડ ભરે છે,
1: અરે વાહ,
0: હું કી ડોળી છે
1: ખેલ કી,
0: હા ખેલ કી ડોળી,
1: અચ્છા મતલબ ગાંવ કા ને કાઢ રહ્યો ખેલ તો બાર
0: ભરાયા રજવાડી કી ટાઈમ કી ઘડી હોય છે,
1: અચ્છા અચ્છા
0: અચ્છા, દેવનારાયણ કો મંદિર છે, હા હા, ડોળી સરકારી,
1: વાહ,
0: રજવાડી કી ટાઈમ કી ઘડી છે,
1: અચ્છા,
0: ઈયો ઠાકોરજી કો મંદિર છે,
1: ઈયો સામને,
0: હા, વહા પૂજા કરવા છે,
1: બહોત બઢિયા,
0: જીવાજી ભી ડોળી છે સરકાર,
1: અચ્છા અચ્છા,
0: રજવાડી કી ટાઈમ નરકાડી માતાજી કો છે,
1: ઓર અબ તો તા કી રોડ ભી શાનદાર બન ગયો,
0: રોડ નર કો શાનદાર બન ગયો,
1: હા, અબાર મો
0: આજી આ તો
1: પહેલી બરસાત માં ભી સ્થિતિ ખરાબ
0: ખરાબ ફરી તો ચાર જણા ખાટ પર લઈ જાવ છો મરી જગ્
1: તો એ કતના સાલ પુરાણી વાત છે,
0: યા તો એ માન લ્યો કે 50 સાલ
1: 40 50 સાલ પુરાણી વાત,
0: હા 50 સાલ તો માન લ્યો, રાસ્તા કોઈ નહીં
1: કોણ છે ને,
0: હા
1: અચ્છા, તો ફેર કા અહીંયા અણતે લે જાઓ જા,
0: હા
1: ફેર વાંક બાત રોડ ચોઈસણી,
0: ફેર વાંક બાત રોડ જો,
1: અચ્છા અચ્છા, પાણી કી કાઈ વ્યવસ્થા છે,
0: પાણી તો બઢિયા ખૂબ છે,
1: ઓર સિંચાઈ કા
0: સિંચાઈ
1: નહરારી યા કસી નહરારી છે આપકા,
0: યહાં સે ફાયદા બ્રાંચ,
1: અચ્છા ફાયદા યહાં જો બડી નહરારી છે,
0: જી સો ખડી જી
1: અમલ
0: અમલ સોરા ગયા છે,
1: તો બઢિયા પાણી આપકા તો સિંચાઈ કો કામ બઢિયા છે, તો ખેતી બાડી માં તો યું કાઈ કાઈ વિશેષ ફસલા છે જી ભાઈ,
0: બરસાત કી તો સોયાબીન,
1: હા
0: રોડે દોડત કરી દીધી,
1: અચ્છા
0: અબાર લસણ રહ્યો, બસ
1: અબાર લસણ
0: રહ્યો, હા
1: લસણ ભી ભાવ છે, યહાં
0: લસણ ખૂબ
1: ખૂબ, અચ્છા
0: 10-20 બીઘા,
1: આપને ભાઈ થોડો ગણો,
0: હા ભાઈ 3 બીઘા,
1: ભાઈ છો કઈ હિસાબ શું કડ્યો હશે,
0: પુરાણી સત્યા સત્ય હોય છે, નામ છે ભોજા ખેડી પડી, હા
1: ભોજાજી ગુજરાય છે, જ્યાં બસાવ્યું તો
0: ત્યાં રાજા રજવાડી કોણ છે, ત્યાં તો ગુજરાત ના બસાઈ ગયો,
1: અચ્છા
0: જે વા કી સત્ય હોય છે, હા અને વા કોઈ વા કઈ નામ છે, ગાંવ ચાલી
1: ગાંવ ચાલ્યો છે, યો બોજે કેડી ગાંવ છે,
0: હીરામનજી વિજય દેવ મહારાજ,
1: હીરામનજી કો બી સ્થાનો કો
0: બરજી વિજય
1: સારાય છે,
0: સારાય છે,
1: ઓર અચ્છા એક બાત બતાવો કે જેસે આપ ક્યાં તો મંદિર મઠ સારા સબ કુછ
0: છે,
1: તો સમય સમય પર મેળા કેળા એ
0: મેળો ભી લાગે છે,
1: કાય કો લાગે છે,
0: યા દાજ બોળા કરજો,
1: અચ્છા ઉમર કાયો છે,
0: બસ મેળો લાગે છે, ખાબા પીબા
1: તેજાજી
0: બી ગાવ છે, સમૂહ છે,
1: ઓર એ જસે 11
0: મ્યાન બી ખડે, મ્યાન બી ખડે
1: છે, ભગવાન
0: ને જો બી ખડે છે, નવરાત્રા માં
1: ને જો બી ખડે, મતલબ સારા આયોજન
0: છે, 11 કો મ્યાન ખડે, સમૂહ છે, રામલીલા હોય છે,
1: અરે વાહ,
0: શુકરાય કીર્તન મંડળ બોજી ખડે નીકળે, સામ સામ
1: શુકરાય કે આયે મંદિર પર નીકળે,
0: ને વો સામ વાહ લક્ષ્મણ બણાઈ જોડી,
1: અચ્છા અચ્છા,
0: વો રામલીલા કે નીકળે બણ્યો, હા સુંદર કાંડ બી હોય છે,
1: તાવર મંગળવાર,
0: હા શનિવાર મંગળ,
1: ગાંવ વાળા કરે છે,
0: હા
1: બહોત બઢિયા, જાગૃતતા છે, તો ગાંવ તો બઢિયા છે જી ભાઈ,
0: જાગૃતતા આપે છે બઢિયા,
1: હા ઓર વિકાસ ભી દીખ રહ્યો છે, આ તો સારા પક્કા ઘર દીખ રહ્યા છે, સબકા યાની કી આપકા રોડ ભી બઢિયા છે, નાળા ભી બન રહી છે,
0: સ્કૂલ બચ્ચા કે લેકે સબકે લેકે 12વી તાઈ છે,
1: હા આંગણવાડી કેન્દ્ર ભી,
0: આંગણવાડી કેન્દ્ર ભી છે, દો તીન, હા તીન,
1: અરે વાહ, યાને કે સુવિધા તો સારી છે,
0: સુવિધા સારી છે,
1: હા ને, અચ્છા રામ રામ સા,
0: રામ રામ સા,
1: ઓર કરસાણભાઈ બણાવ યાય જે મંદિર કે સામને મે યહાં બટ્યા છા, તો યહાં એક ઓર આપના કરસાણ સાથી બટ્યા છે, વાસે રામ રામ સા,
2: રામ રામ સા,
1: કાય નામ છે આપકો,
2: લક્ષ્મીચંદ,
1: લક્ષ્મીચંદ જી, બોજિયા કેડી માં કબ સુર રહ્યા છો આપ,
2: માન તો કાય કે ફીડી હોગી,
1: અચ્છા જન્મ સુ યહાં
2: 50 સાલ કી વાત કરી હતી, 50 સાલ કી ઉમર તમારી હોગી,
1: અચ્છા અચ્છા, એક બાત બતાઓ કે યહાં કતને ક બીગા કો રકબો કો ગાંવ કો,
2: રકબો હોય રકબો થોડો કમી છે, બસાવડ જતા છે,
1: તો યું 1000-1500 બીગા તો હોગી,
2: હા હા,
1: ઓર સારી સિંચિત છે યહાં,
2: નહીં અનકમાન્ડ ભી છે, અનકમાન્ડ ભી છે,
1: અનકમાન્ડ ભી છે, પર સિંચિત જ્યાદા છે, હા ને, અચ્છા અચ્છા અચ્છા, એક બાત યહ બતાઓ

0: ફોટાફોટી મત કરો, મૂંગ તો કરી લ્યો.
1: તો મૂંગ ભી
0: દો મહિના ઈ પછી લે, દો મહિના ગુમણો જે થાને તો પાણી વાણી પોઆયો, દો સ્પ્રે કર્યા પીરી,
1: ઓર વો ભી તો કમ સે કમ દો તીન ક્વિન્ટલ ભીગાગા તો કટતા હે,
0: દો ભી દો તો કટના હી કટના છે,
1: ઓર
0: દો કટ ગયા તો 7.5 કમ બકે ભી
1: આ ગયા ના
0: 15,000 રૂપિયા મે ભીગો ગયો,
1: સાલ કી જુપાય કા પૈસા તો એક ફસલ મે આ ગયા,
0: 10,000 ભીગો બચલો, સુબો સે ડુમ દો સ્પ્રે કરનો છે, 5-4 પાણી દેના છે.
1: હા ને દેખો તો અસ્યા ભી એથી અલગ ટ્રેક્ટર કામ કરેગા તબ તો આપણે કામયાબ હો સકા,
0: કામયાબ.
1: પર યદિ વોઈ પારંપરિક જેસે ચાલ રહે જેસે ડર્રા પર ચાલેગા તો ફિર ખેતી માં આગળ ન બઢ
0: સકે, ન બઢ
1: સકા ના. અચ્છા, રામ રામ સાહેબ,
0: જય શ્રી રામ.